કાર્યક્રમ સુનિયા સગલા પરિવારને વેદ ભાઈ ગી ઘણી ઘણી રામ રામ, મોકલી મોકલી રામ રામ. ભાઈઓ, આજ બુધવાર કો દિન હૈ ઓર મેં આજ ચોપાલ કાર્યક્રમમાં લેગે હાજર હોયા હા પત્રોત્તર. ઓર મેં આજ કે કાર્યક્રમમાં કહે કે થારા ભેજડા જ કા વોટ્સઅપ સંદેશ હૈ, ઈમેલ હૈ ઓર કાગત પડાંગાર થાને સુનાવાંગા ભજન ઓર ગીત. ઓર જકા આપણા સુનિયા હૈ જે બે મને ઈમેલ ભેજનો ચાવે તો બે મને અબ ઈમેલ ભેજ કે. મારો ઈમેલ પતો હૈ AIRSURATGARHCHOUPAL@gmail.com. તો ભાઈઓ, આપણે કને સારું પહેલો વોટ્સઅપ સંદેશ ચૂકે હૈ વો આપણ મિલ્યો હૈ ચક 15 PS હું સરવજીત સિંઘ જોશન, સરવજીત કૌર જોશન, ગુરમન, મેલબર્ન, ઓસ્ટ્રેલિયા હું આપણે કને વોટ્સઅપ સંદેશ પહોંચ્યો હૈ આદર્શપાલ સિંઘ જોશન, વેન્કુવર કનાડા હું આપણે કને વોટ્સઅપ સંદેશ આવ્યો રોબિન સિંઘ જોશન કો, સાગી ચક 78 LNP હું ડૉક્ટર વિચિત્ર સિંઘ ઓર બાંગા સાગે અરવિંદ સિંઘ આપણા કને વોટ્સઅપ સંદેશ આવ્યો હૈ ઓર એ લિખ હૈ કે સારું પહેલાં પત્રોત્તર પેશ કરતા ને જોશન ફેમિલી કી તરફ હું ઘણી ઘણી રામા શામા. તો થાના ભી બહોત બહોત રામા શામા. સાગી લિખે ચોપાલ રા, મેં નિયમિત શ્રોતા હા, પ્રોગ્રામ ચાહું સુના, પિછલો પત્રોત્તર ભાઈ નવીન ઓર રામેશ્વર ચાવરિયાજી પેશ કર્યો વો મને બહોત હી અચ્છો લાગ્યો. ગીતાનો ગજરો, નાટક, ખેતી જાણકારી, હેલો ગોરબંદ ઓર શ્રીપાલજી બહોત હી અચ્છો પેશ કર્યા. મારા મેલ ઓર મેસેજ બે શામિલ કરાઈ ખાતર થારો ઘણો ઘણો ધન્યવાદ. તો બિલકુલ સાથ હે મારો કાર્યક્રમ સુનો તો થારો ભી બહોત બહોત ધન્યવાદ. મને કાગતપત્ર અહીં લિખતા રહો. અગલો ઈમેલ સંદેશ આપણા ઘરે પહોંચ્યો હે ગામ ગમંડિયા હું જગદીશ ઢોકિયા, પ્રમિલા ઢોકિયા, જ્યોતિ, સરિતા, તમન્ના, સચિન, વિષ્ણુ, શિવમ ઢોકિયા ઓર ઈવા ધાણિયા. 5 BN PM કીકરવાળી જોડી હું આપણા ઘરે સંદેશ પહોંચ્યો હે માંજુ સિદ્ધાર્થ માંજુ કો ઓર સગઈ એ લિખે કે ચોપાલ પેશ કરનાળા ને મારી તરફ હું ઘણી ઘણી રામ રામ. તો થાના ભી બહોત બહોત રામ રામ સા. આગે લિખે પિછલે બુધવારના પત્રોત્તર મેં લોક ભજન ઓર લોક ગીત મને બહોત પસંદ આયા, સાગી મારો મેલ શામિલ કર્યો એ ખાતર તારો ધન્યવાદ. શુક્રવાર ને નવીનજી ઓર મુકેશભાઈજી દ્વારા ગીતારો ગજરે મેં લોક ભજન ઓર લોક ગીત થે સુનાયા બે મને અચ્છા લાગ્યા. શનિવારને ચોપાલ 3 આવાજામાં પેશ કર્યો બહોત હી અચ્છો લાગ્યો ઓર શાનદાર પેશકશ ખાતર ધન્યવાદ. સોમવારના ચોપાલ મેં નર્મદા કી ફસલ મેં ગુલાબી સુંડી કે પ્રબંધન પર ડૉક્ટર ઉમેશ કુમાર ભેટ વાર્તા જગી હી બા મારા ખાતર બહોત હી ઉપયોગી રહી. તો થારો બહોત બહોત ધન્યવાદ સા. આગે સંદેશ આપણને પૂગ્યો હૈ પદમપુર જિલ્લા શ્રીગંગાનગર રાસ્તાનો. ભેજણિયા હૈ મેહર અરોડા, મમતા અરોડા, કીર્તિ અરોડા ઓર ભૂમિકા અરોડા. એ લિખે ચોપાલ સુનિયા સારા શ્રોતા ને ઓર ઉદઘોષકા ને મારી તરફ હું ઘણી ઘણી રામ રામ. તો થાના ભી બહોત બહોત રામ રામ. આગે લિખે ચોપાલ કાર્યક્રમ મારો પસંદીદા હૈ, મેં નિયમિત રૂપ સુના ઓર એના ટેમો ટેમ પર દી જાણવાળી જેકી જાણકારીયા હૈ જ્યાં બજાર ભાવ, મોસમ કી જાણકારી, ફસલા ખાતર, કીટનાશક પ્રબંધન ઓર કૃષિ વિશેષજ્ઞ હું વાર્તાલાપ જગા થે સુનાઓ પણ મારા ખાતર બહોત હી લાભપ્રદ હોય. ઓર લારલા દિના સુરેન્દ્ર બેનિવાલ કો કાવ્ય પાઠ ઓર મને સુનાયો થે મને બહોત અચ્છો લાગ્યો. એ અલાવા 13 મહિને મહિલા જગતમાં પૂનમ કુમાવ તું ભેટ વાર્તા મને અચ્છી લાગી. તો થારો બહોત બહોત ધન્યવાદ સા થે મારા કાર્યક્રમ સુનો. ઓર કેથલ હરિયાણા હું આપણા કહે જયવીર સિંઘ ઠાકુર કો સંદેશ આવ્યો હૈ. એ લિખે કે ચોપાલ મેં શામિલ કર્યા જાણવાળા પત્રોત્તર સ્તંભ જો હૈ વો બહોત હી સરાહનીય હૈ ક્યોંકિ મે શ્રોતા ઓર આકાશવાણી કે બીચ એક મજબૂત સેતુ કો કામ ઓ કરે. પરંપરાગત ખેતી કે સાગ સાગે આજગા બદલેડા દોર મેં જૈવિક ખેતી, ડ્રિપ ઇરિગેશન યાની બૂંદ બૂંદ સિંચાઈ પદ્ધતિ ઓર કૃષિ ક્ષેત્ર મેં ડ્રોન ગ ઉપયોગ વર્ગી આધુનિક તકનીક પર વિશેષ ચર્ચા જગી હૈ બે બઢાઈ જાવે. તો બિલકુલ સા ટેમો ટેમ પર જાણકારી દેવા ભી હાં ઓર આગે ભી ચર્ચા મેં ઓર બઢા દેવાગા. ઓર પૂરા રાજસ્થાન, દક્ષિણી પશ્ચિમી પંજાબ ઓર દક્ષિણ હરિયાણા ક્ષેત્ર કા જગા પ્રગતિશીલ કિસાન ભાઈ હૈ બે ખેતી યા બાગવાની મેં નયા કીર્તિમાન સ્થાપિત કરણ લાગ રહી હૈ ઓર બાંગી જકી બાતા હૈ બે ચોપાલ કાર્યક્રમ મેં બને સ્થાન દિયો જાવે જકો કે દૂસરા આપણા કિસાન.